મોટી વાત આ આપા કે બરખા જીકો આપણે બિરખા કો પાણી હે બિંગો આપા સદુપયોગ અગર કરનો ચાવા તો આપા ક્યાં કરા સૌ પહેલા તો આપા બિરખા કો જલ હે બો સંચયન કરનો શીખા જીને આપા રેન વોટર હાર્વેસ્ટિંગ ભી કહે દેવા ઘરા મેં સ્કૂલના મેં યા જીતા ભી કાર્યાલય હે યા ઓર કોઈ ભી જીકા ભવન હે બાંગી છતાં પર ગિરન હાળો જીકો ભી પાણી હે બિને પાઇપા કે માધ્યમો કે ટંકિયા યા જીકી આપણે જમીન ગમાં જલાશય કા સ્ત્રોત આપા બનાવવા બાંગે માઈને સંગ્રહિત કર લીઓ જાવે હે ઓર ઈ પાણી કો ઉપયોગ આપા પીણ ખાતર ઘરેલું કામા ખાતર ઓર સિંચાઈ ખાતર ભી કર સકા હા જદો પાણી આપા પીવા તો બ્યું પહેલાં ઈંગો ઉચિત શુદ્ધિકરણ હે જીકો બો ભી આપણને કર લેણો ચીએ ઈંગે અલાવા દેખા ભૂજલ જીકો સ્તર હે બો ભી બઢણ લાગ જાય બિરખા કો જીકો પાણી હે બે જ્યાં કઈ સા ગડ્ઢા હે બાંગમાં ભર્યો રહે કઈ કુવા હે બાને રિચાર્જ કર દેવે ઓર બોરવેલ કા માધ્યમો ભી કે જમીન ગમાં ઉતાર્યું જા સકે જગાઉં કે ભૂજલ સ્તર હે બો બઢણ લાગ જાય ઓર ભવિષ્યમાં જીકી પાણી કી ઉપલબ્ધતા હે બા બની રહેગી ખેતી પાતી કે કામ ધંધામાં આપણા એને હંમેશા ઉપયોગમાં લઈશકા જ્યાં કિસાન ભાઈ ખેતમાં મેળબંદી યા ખેતમાં તલાબ બના લીઓ ચેક ડેમ હે યા છોટા બાંધ બના કે બિરખા કો પાણી રોક સકે હે યું કે સિંચાઈ ખાતર એક તો પર્યાપ્ત પાણી આપણે કને ઉપલબ્ધ રહે ઓર ફસલ ઉત્પાદન ગમાં ભી કાફી બઢોતરી હોય બાગબાની હોગી યા પેડ લગાણા હોગા તો ઈમાં ભી બિરખા કો જીકો પાણી હે બો આપણે ખાતર બહુ બઢિયા કામ માં સકે ક્યુંકી બગીચામાં પાર્કામાં યા પેડ પૌધાની જીકી સિંચાઈ હે બિંગમાં આપા ઓ પાણી પ્રયોગમાં લેસકા યું એક તો પેયજલ કી બચત હોય ઓર સાગે સાગે હરિયાલી ભી બઢણ લાગજે પશુપાલનમાં ભી આપણે ઈંગો ઉપયોગ કરસકા સંગ્રહિત જીકો ભી બિરખા કો પાણી હે બિંગો ઉપયોગ આપા પશુઓને પિયાણ ખાતર પશુશાલા કી સફાઈકરણ ખાતર ભી કરસકા હા ઈંગે અલાવા ઓર ભી કઈ ઘરેલુ ઉપયોગ હે જેકા ખાતર આપા ઈને પ્રયોગમાં લેસકા જ્યાં આપા ગાભા ધોણા હોય યા આપણા શૌચાલય જીકા બાને સાફ કરના હોય આપણે ઘરમાં જીકા ભી વાહન આપણે કને ઉપલબ્ધ હે બાંગી સાફ સફાઈ હોગી ફર્શ ધોણા હો ગયા યા અન્ય કોઈ ભી ઘરેલુ કામ હે બામે ભી આપા બિરખા કો પાણી બરત સકા મૂળ તોર પર દેખા તો બિરખા કો પાણી જે આપા સહી તરીકા સદુપયોગ કરા તો બિંગ આપણને કઈ ફાયદા દેખણને મિલે જ્યાં પાણી કો જીકો સંકટ હે બો કઈ હદ તક કમ હો જાય ભૂજલ સ્તરમાં જીકી હે બહુ પાણી કી વૃદ્ધિ હોય કિસાન ભાઈને સિંચાઈ ખાતર પર્યાપ્ત પાણી મિલ જાય પેયજલ જીતા ભી સ્ત્રોત હે બે લંબે ટાઈમ તક સુરક્ષિત રહે બાઢ ઓર જલ ભરાવ કી જીકી સમસ્યા હે બિંગમાં ભી કમી આ જાય ઓર પર્યાવરણ સંરક્ષણમાં ભી આપણને સહાયતા મિલે જલ સંરક્ષણ કે કારણ કે આગળ આવન વાળી જીકી ભી પીઢિયા હે બાને ભી પર્યાપ્ત માત્રામાં જલ ઉપલબ્ધ હો જાય ઓર પાણી કી બચત કે કિસાન ભાઈઓને આર્થિક લાભ ભી હો જાવે હે સરકાર ઓર સમાજ કી વાત કરા આપા તો સરકાર બિરખા જલ સંચયનને બઢાવો દેણ ખાતર કઈ પ્રકાર કી યોજનાઓ હે ચલાવે હે કઈ રાજ્યમાં નયા ભાવનામાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રણાલી હે જીકી બિને અનિવાર્ય તોર પર લાગુ કરી દીધો હે ઓર સમાજ ઓર પ્રત્યેક જીકો નાગરિક હે બિંગો ભી ઓઈ કર્તવ્ય હે કે આપણા આસપાસ કા જીકા મકાન હે સ્કૂલ હે યા જીકા ભી કાર્યસ્થળ હે બઠે આપા બિરખા કો પાણી હે જીકો બિંગો સંચયન કરણ કી વ્યવસ્થા કરા તાકી કે લોકોને પાણી સંરક્ષણ કે પ્રતિ જાગૃત કર સકા ક્યુંકી પાણી કી જીકી એક એક બૂંદ હે બા અનમોલ હે ઓર આજ આપા બરસાત કે પાણી કો સંરક્ષણ ઓર સદુપયોગ કરાંગા તો ભવિષ્યમાં કી હે પાણી કો જીકો સંકટ હે ભી આપા બચ સકા હા બિરખા જલ કો સંગ્રહ કેવલ એક વિકલ્પ કોની બલ્કિ ઓ આપણી જિમ્મેદારી કે રૂપમાં નિકળ ગાવે હે જલ હે તો કલ હે કો જીકો સંદેશ હે એને આપા સમજ ગયા ઓર અપના ગયા બિરખા જલ કો અધિકતમ ઉપયોગ કરા ઓર આગે આવન વાળી પીઢિયા ખાતર ભી પર્યાપ્ત ઓર સ્વચ્છ જલ ઉપલબ્ધ હો સકે હે આ આપા જિમ્મેદારી લે ગયા ઈ નીતિને અપનાવા સમજા ઓર આપકે જીવનમાં લાગુ કરા ચાલા આપા ભક્તિ સાધના કી ઓર ઓર સુણવા માથાનો ભજન લ્યો સુણો સા